ઘૂંમણ ઘેરી સ્યાણી તૈરાક ભી જાણદે ને અગર કોઈ ઉસ ઘૂંમણ ઘેરી ચ ફસ ગયા હૈ નિકલ નહીં સકતા હા ઉદો નિકલદા હૈ જદ શરીર વિચોં પ્રાણ નિકલ જાંદે ને જીવદા મનુખ જિતના સંઘર્ષ કરદા હૈ નિકલણ દા ઉતને ઉસ ઘેરી ચ ફસદા હૈ ઉતને હી ડૂબદા હૈ ઉતને હી ગોતે ખાંદા હૈ ઓર જિતના સંઘર્ષ કરદા હૈ ઉતને હી પ્રાણ નિકલને શરૂ હો જાંદે ને ઓર જદ સારે નિકલ જાંદે ને પ્રાણ તો એ ભી ઘૂમણ ઘેરી ચો નિકલદા હૈ પરિવાર દા મોહ ધન દા મોહ સંપદા દા મોહ જીવન દા મોહ માણ મર્યાદા દા મોહ એસી ઘૂમણ ઘેરી હૈ એક દફા જન્મ દે લે કે જદ મનુખ ફસદા હૈ તો મરણ તો બાદ હી ઉસ ઘૂમણ ઘેરી ચો નિકલદા હૈ ઓર એ ગલ વખરી હૈ એક ઘૂમણ ઘેરી ચો નિકલે હૈ ફિર જન્મ આવણા હૈ ફિર ઘૂમણ ઘેરી ફિર જન્મ આવણા હૈ ફિર ઘૂમણ ઘેરી ઇસ તરહ અનંત જન્મ ઘૂમણ ઘેરી ચ ફસદા હૈ મરદા હૈ ફિર ઘૂમણ ઘેરી ચ ફસદા હૈ મરદા હૈ ફિર ઘૂમણ ઘેરી ચ ફસદા હૈ ઓર મરદા હૈ ઇસ તરહ અનંત જન્મ દુખાં દે બતીત હુંદે ને અનંત જન્માં દા સંતાપ મનુખ દે કુલ જમા હુંદા જા રહ્યા હૈ જમા હુંદા જા રહ્યા હૈ જમા હુંદા જા રહ્યા હૈ ઠીક આખ્યા હૈ મોહ ઘૂમણ ઘેરી હૈ મોહ ચક્કર વાંકો નીર જારે વાંકો સીર હૈ ભરતરી ને ઠીક આખ્યા હૈ મોહ એસી ઘૂમણ ઘેરી હૈ ઇસી ચી મનુખ ફસ કે રહે જાંદા હૈ ઇસી ચી મનુખ તડપ કે રહે જાંદા હૈ ઓર નિકલના જીવદે જી ઉસ લઈ ઔખા હો જાંદા હૈ કઠન હો જાંદા હૈ લહાઝા ધન ગુરુ અર્જન દેવજી મહારાજ ને મોહ નું જો પહેલ દેતી હૈ ઇથોં હી મનુખ દિયા મૂળ કમજોરિયાં દા જિક્ર કરના આરંભ કર દેને એ ઠીક હી હૈ વાકઈ એહી એક એસા ચક્કર હૈ એહી એક એસા ઘેરા હૈ જિસ વિચ ફસદા હૈ મનુખ નિકલના કઠન હો જાંદા હૈ 80-90 સાલ દા ભી મનુખ હો જાય 100 સાલ દા ભી મનુખ હો જાય જીવન દા મોહ સંબંધિયાં દા મોહ ધન સંપદા દા મોહ છોડદા નહીં મનુખ હોર હોર જો હૈ ફસદા હૈ જદ કદી એસી વિચાર ચલે તો મેને એક ઓર બિરધ માતા ચેતે આવંદી હૈ ગાલબન 90 સાલ દી કુબડા શરીર હડિયાં દા ઢાંચા બડી મુશ્કિલ નાલ મેરે કોલ ચલ કે આઈ હાથ જોડ કે કહેણ લગી ગૈની જી મેરે લઈ અરદાસ કરો તો મેં સોચી પે ગયા ભયા પુરાણા ચોલા ચોલા પુરાણા હો ગયા જિંદગી દા એહી આખતી હોવેગી પરમાત્મા સંભાળ લવે તો મેં આખ્યા દસો માં કી અરદાસ કરની હૈ કહેણ લગી ઓ સામણે મેરા પડપોતા ખેડ રહ્યા હૈ બસ ઇસ દા વ્યાહ વેખ કે મરા અરદાસ કરો મેં આખ્યા નહીં માં એ અરદાસ નહીં હો સકતી તું અપના વ્યાહ વેખ્યા નહીં રજી પુત્રાં દા વ્યાહ વેખ્યા નહીં રજી પોતરિયાં દા વ્યાહ વેખ્યા નહીં તૃપત હોઈ તું યાદ રખ પડપોતરે દા વ્યાહ વેખ કે ભી નહીં રજેંગી મોહ દા ઘેરા હોર વડા હુંદા જાયેગા હોર વડા હુંદા જાયેગા ઓર મરણ તો પહેલે એ ઘેરા ટૂટદા હી નહીં ધન ને ઓર મનુખ જો મોત તો પહેલે પ્રાણા દે નિકલણ તો પહેલે મોહ દે ઘેરે વિચો નિકલ જાંદે ને બડે સૂરબીર ને મોહ નું જીત લે મેરે નો જીત લે ઓર જો મેરે નો જીત લેંદા હૈ મોહ નો જીત લેંદા હૈ પ્રભુ ઉસનું ગલવકડી ચલાંદા હૈ ઓર જીવન દી બાજી વાકઈ જીત લેંદા હૈ અપની જિંદગી વાકઈ સફલ કર લેંદા હૈ